0: વાત કરી ને,
1: હા
0: બી મેં ઘાટો તો કે હે કોની
1: કોની સા
0: હે તો નફો નફો
1: નફો નફો
0: પણ બિંગે લીએ કે કરે ની બા છાતી કરડી છીએ
1: હા
0: હે હા ધેરીએ છીએ દીજો છીએ અને બી મેં આ પરી મનમરજી તો ચાલે કોની છે ઘડી બા તો ઘર કે બંધ કાગ કરકે રાગે પડદો લગા કે ફિર માં ભલાઈ ચલા લ્યો છે
1: સહી વાત
0: પાંચ આદમી આમ બેઠે છે તો કી લેગી માનણી પડે કી લેગી માનણી પડે કી આ પરી માન મન હે
1: કોઈ ખેતી કો કરતો, કોઈ પડને જતો, કોઈ નોકરી જતો, કોઈ દી સાવર ગયડો, કોઈ ખેતી કો કામ કરતો, કોઈ પશુધન કો કામ કરતો, ભોજન પાણી બનાને ચાલુ કરી દેતા, 3 બજે જાગે, 8 બજે તક સારો કે ખાણે પીણે કો ભોજન તૈયાર હતો, સગળા જીમતા, ફેર બર્તન માંડે કો તો ઓર હતો, પણ બીકો આનંદ ન્યારો. અબ ખેતીબાડી કી દ્રષ્ટિઓ જી આપા જે બતડાવા કે ભાઈ કિસાન ઉત્પાદક સંગઠન જગા હોય તો મિલજુલ કે આપણા જગા કિસાન બહેન ભાઈ બે કામ કરે તો બીમ કે પ્રત્યેક કિસાન જગો ભી સંગઠન કો હિસ્સો હે ને, બાકી સગળા કે દેખો કે ફાયદો હે.
0: ફાયદો સરકાર કી એક ઓર ભી હે, સરકાર કી ચેષ્ટા ભી આ હે કે જે કી સામૂહિકતા હે ની,
1: હા
0: બા પૂઠી બણે
1: જી,
0: ઓર જે કી રળવા જે કા કાજ હે બે ભી બડે
1: બડે સા,
0: તો ઇંગે લીએ બે કી કરે સ્વય સહાયતા સમૂહ કો નિર્માણ કીએ,
1: હા હા
0: અને 10-15 બહેણા 10-15 મિલ ગયા જે કઈક સમૂહ બનાવે, સરકાર બીને સહયોગ દેવે
1: જી,
0: ઓર થે ઉત્પાદક સંઘ ની વાત કરી બેખીએ પ્રોત્સાહન દેને કે લીએ સરકાર કી બંગે સાગે નીતિયાં જોડે,
1: ઠીક વાત,
0: બે અનુદાન દેવે, બંગને લે બજાર ઉપલબ્ધ કરાવે, તો બી મો હોય કે માન લ્યો પહેલી ભી કરતા
1: જી,
0: પહેલી ભી આ કરતા કે બાયતા કો ટેમ હોય અબ, તો બાયતા કો ટેમ હે 5-10 સરા રાજા કા કિસાન હે બદલા લેતા,
1: હા હા
0: બોલે ભાઈ અબ કે બાય તો હાડી રાખે કો સાડી કરે કો,
1: હા ઠીક વાત,
0: રબી કરે કો ખરીફ રાખે કો, હની તો પિંગો તો કે અગર માન લ્યો બાપા ને મૂંગ બીજણે બાજરી બીજણી હે, ફેર આગે આપણે ચણા બીજાંગા,
1: ઠીક વાત હે,
0: હની તો બે કિસાન આ કરતા કે અગર આપણા 15-20 ખેત જકા સીવા અડોડ હે, હા
1: હા
0: એક બાંધગી સામૂહિકતા મે રહેવેગા
1: જી,
0: તો ફેર રુખાળી રહે આપણી જે કી ખેતાંગી બઢિયા હોયગી,
1: સહી વાત,
0: રોજ ભી રુખાળના પડેગા, સુના ડાંગર ભી રુખાળના પડેગા, બીજાણું ભી પડેગો, કાઠણું ભી પડેગો, નિનાણ ભી કરવું પડેગો, પાણી બંદોબસ્ત બેસી કરવું પડેગો, સો કિમ રાત બરાત રહેણું ભી પડેગો, તો 15-20 ખેત કા મિલ ગયા કર લેતા કે ભી આપા કે દેખો મૂંગ બીજાંગા, ગુવાર કી ખેતી કરાંગા, આપા ખરીફ કી ફસલ લેવાંગા
1: જી,
0: તો ફેર બા ખરીફ કી ફસલ લેતા જો વો પૂરો આણો જાગે ફેર પૂઠાણે તાણે જો સગો રહેતો,
1: હા હા
0: દૂસરો આજ કી ટેમ કી વાત કરા હો તો કે ખડા કાઢી જતા નાજ કી નું ચકી જાય,
1: ઠીક વાત હે,
0: બા તો એગો ની કે લાગે ગાડા ઊંટા ઊંડો કે બખારિયા માં કે જો ના તો સીધો ખડા ચકી જણ લાગ્યો,
1: હા હા
0: તો નાજ ખરીદનિયા જકા કહેતા દેખો ભાઈ 15 ખેતા નો નાજ હે મારે, હે
1: ઠીક વાત હે,
0: નાજ જાગે દેખ લ્યો ઓ ભાવ હે કોની કે
1: કઠે જાણે કી જરૂરત કોની,
0: જરૂરત કોની હોતી ની
1: જી,
0: તો બસ સામૂહિકતા ફાયદા કો સોદો રહેતી, ઓર દૂસરો ઓ રહેતો કે જ કી ખેત કે માં જ કા સંજે,
1: હા
0: ભઈ કોઈ ભાઈ કે ટ્રેક્ટર હે કોઈ કે ટ્રેક્ટર કોની,
1: ઠીક વાત હે,
0: તો એક અર બીજ કે દૂસરી સીમી તો લાંગે બીને બીજનો,
1: હા હા
0: ગામ મે માન લ્યો કે એક ભાઈ ખેત બીજો હે કે મેરલે ખેત મે જઈ ઉતરા દે આવડી બો કે ના મન તો દેખણા દે બીજો કે ભાઈ કાલ બીજો પરસું બીજો,
1: ઇતને
0: આલ ભી કઈ બર જાતી રહે, તો સામૂહિકતા કો બો જો કો ફાયદો બો તો ફાયદો હે હી હે,
1: સહી વાત હે,
0: ઓર આજ ભી હે, આજ ઇંગે લિયો ગયો કે આજ પરિવાર એકલિયા હો ગયા, ભાઈ આપણે દો આપણે દો,
1: સહી વાત,
0: ઓર બા મે ખેતી કરણી હું એકાદો આદમી રહે,
1: હા હા
0: તો એકાદો આદમી રહે જ આવગી કે ગોપાલ ભાઈ આજ તું ખેત જાગો યાર, આજ રૂખાળી કરીને સંભાળી મેં બજાર જઈ હું,
1: અરે મેં કામ જઈ હું જીવતે જી કે સોતરે કા કામ
0: હોય,
1: હે
0: કામ હોય,
1: ઇને બિને જાર ઈ સાબુ કે મિલજુલ કે કામ કરે કે ભાયા મેં 2 દિન વ્યામ જા કે આઉંગા,
0: હા
1: હે તો ભાયા તેરે જુમઈ હે
0: રૂખાળી, ઠીક વાત, અરે
1: એકલો ઈ હેર બો દેખો કે આવારા પશુ ઇતા ફિરે કે ઘંટા 2 ઘંટા ખેત માં પડી જ્યા ને, તો લાવણી કરવાની જરૂરત કોઈ,
0: મેં કહો મેં કું અડાવ સો કરતે ખેત ને,
1: હા
0: અને તો भी स्थिति के मां पूरी की पूरी जगह सामूहिकता बह रहेगी। अच्छा दूसरी आ क्यों मानो बिजली पानी कुआं बंदोबस्त मांगा भींगे मां भी देखो सगड़िया मोटर चलाने के लिए।